0: રામંતા મારી નથડી કોવાણી,
1: કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ. ગુજરાતી ભજન ભી હૈ, મેને બીચ કી લાઇન એસે હી બોલ દી. બહોત બહોત આભાર કમલા જી.
0: થેન્ક યુ
1: જી. તો યે થે કમલા જી ભીલવાડા સે, બહોત હી સુંદર ભજન આપને સુનાયા હૈ. શ્રી કૃષ્ણ ભજન હમ દેખતે હૈ કોન જુડતે હૈ ઓર અંતાક્ષર મે ભાગ લેતે હૈ. હલો,
2: હા જી, મે સાજિયા બોલ રહી હું.
1: અચ્છા, ક્યા નામ બતાયા આપને?
2: સાજિયા.
1: સાદિયા, બહોત બહોત આપકા સ્વાગત હૈ રેડિયો મધુબન મે. કેસે હો આપ?
2: મે બહોત અચ્છી.
1: અચ્છા સાદિયા જી, આપ કહાં સે બોલ રહે?
2: મે ખટ્ટા સે બોલ રહી હું.
1: અચ્છા, ચલિયે બહોત અચ્છી બાત હૈ. આપ ક્યા કામ કરતે હૈ?
2: મે હોમવર્ક કર રહી થી.
1: અચ્છા, પઢાઈ કરતે હૈ? કોન સી ક્લાસ મે?
2: આઠમી કક્ષા મે.
1: ઓર આપ રેડિયો સુનતે હૈ?
2: હા.
1: અરે વાહ, તો આજ પહેલી બાર જુડે હૈ, આપકા બહોત બહોત સ્વાગત હૈ. ક્યા સુનાના ચાહેંગે આપ?
2: મે આજ ગીત સુનાના ચાહતી હું.
1: અચ્છા, યે બતાઈએ કે આપ રેડિયો મધુબન સુનતે હૈ, આશાના કાર્યક્રમ સુનતે હૈ, આપકો ક્યા અચ્છા લગતા હૈ?
2: ગાને ગાને.
1: અચ્છા, ગાના ગાના અચ્છા લગતા હૈ. ચલિયે સુના દીજિયે. મમતા.

0: મારું મારગડું, એ મારું મારગડું છોડીને હાલતી થા, પછી કહી દે જસોદાના કાન મારે, હો પછી કહી દે જસોદાના કાન મારે. હલો
1: હલો,
0: હા જી આસ્થાજી, અભી કોઈ જુડે નહીં હૈ, કિસી કો જુડને દીજીએ, ઉસકે બાદ આપ બોલિયેગા, ઠીક હે?
1: ઓકે.
0: હા જી, તો દેખીએ, બહુત હી સુંદર કાર્યક્રમ ચલ રહા હૈ, અંતાક્ષરી કાર્યક્રમ, ઓર હમારે શ્રોતા બંધુ બહુત હી શોર, ઓર મતલબ બહુત હી જોર શોર સે જુડ રહે હૈ, ઓર બહુત હી અચ્છે અચ્છે ભજનો કી પ્રસ્તુતિયા દે રહે હૈ, તો અભી તક જો નહી જુડ પાયે હૈ વો ભી કોશિશ કરે. હલો, હા જી ફિરોજ ભાઈ, નમસ્તે, ઓમ શાંતિ.
2: હા, એક ગીત ગાઉં?
0: હા જી.

0: તો દેખ ભાઈ, પહેલે તો ઘારી વાતા કાર્યક્રમમાં આપના સગલા શ્રોતા બંધુરો સ્વાગત કરા હા. આપ સુંડ્યા હો રેડિયો મધુબન
1: 107.8 FM.
0: સુનતા રહો,
1: મુસ્કુરાતા રહો.
0: તો દેખો આપા પેલી રખડી કો વર્ણન કીધો કે ભાઈ રખડી ભી દેખો 24 ઘંટા બાંધ્યા રહેતે હે, અઠવાડિયા માં તો ધોતા અને પાછે દન વેતો દાયમાં આ જાતે નાવણ માં હા પાછો માતો ગોત અને ચૂડા ભી કઈ પહેરે રહેતા ભાઈ. ચૂડા મેં તરહ તરહ કી ચૂડિયા હોતી, નોકરિયા અલગ
1: હા, નોકરી અલગ ભી હે, સુડિયો અલગ વે, ઉપર સુડો અલગ ભી હે.
0: અરે ચૂડો અલગ, અણત અલગ, ગુજબંધ અલગ, બાજુબંધ અલગ,
1: બાજુબંધ અલગ,
0: એક હાથ મેં કતરો પહેરાવો
1: હા, અને કામ સારો કરે,
0: કામ સારો કરે. તો ચૂડા કો ભી આપણા મેને ઘણો
1: મહત્વ હે.
0: ઠંઠાય આપણે ચૂડો કદી પહેરાવે છોરિયા ને?
1: શાદી વેજરે,
0: શાદી વેજરથી કોણ પહેરાવે?
1: સુવાર નાવણ,
0: નાવણ તો પહેરાવે, પણ ચૂડો કી તરફ કો હવે?
1: હો તો લડકા વાલા લેન આવે,
0: ચૂડો મામા ચૂડો હોવે, મામા માયરો લેન આવે, તો ભાણેજી કે ચૂડો લેન આવે હા. તો પછી વો ચૂડો મામા ચૂડો પહેરાવે, આની વાસ્તે મામા ચૂડો છોરિયા પસંદ કરે.
1: મામા ઝૂલ ભણે કે મામા ઝૂલ,
0: હા મતલબ ઝૂલ બોલા. આપણે રાજસ્થાન માં દેખો એક દૂસરા ગાંવ જાવા ભાષા ચેન્જ હોણી હે.

0: राम राम रतन, राम राम।
1: अरे राम राम जतन, आओ भाई आओ। कई बात है तो अचानक आवे जो मुझे एक बार भी जाओ मारे को लिंक टूट जावे ना मन ही लागे अरे मारे कुण एकदम आता ही मारे गिन छुड़ा दी तो पर भाई तो आई बढ़िया रहो, अच्छा टाइम पे आगी है, समय पे आगी है। अपना सगला श्रोता बंधुरो स्वागत करा हा गावरी बातें कार्यक्रम में।
0: आप सभी लोगो रो खूब खूब हार्दिक अभिनंदन है। आप सुन रहे हो रेडियो मधुबन
1: 107.8 FM,
0: सुनता रहो
1: मुस्कुराता रहो। घावरी बातें कार्यक्रम में आज सगला जनारो खूब खूब स्वागत है। जतन था नहीं लाग रहे हुए ये माता रानी ने कहा याद कर रहा भाई, वो कह माँ की याद तो
0: कदी भी
1: बाने जावी को नहीं। माता रानी वो के अपनी माँ, वो माँ ने भी आपा माता रानी को ही दर्जो दे।
0: सही बात है,
1: तो माँ ने तो कभी भूल ही नहीं सका।
0: हाँ, लागे पड़े उठे तो यो अब माँ माइस करो। हाँ। लागे तो को ओ माँ उठो तो यो माँ।
1: सही बात है। और मने याद आ रही हो कि देखो अपने राजस्थान रा मायने और अपने गांव रा मायने कई कई रूप में चाली गेणा घाटा भी गजब का चालिया।
0: हाँ, तू गेणो री तो बात ही मत सुन, गेणो कतरो
1: महंगो तो हुआ पर भाई तो ही पेरवा थोड़ छोड़
0: पेरवा पर कतरो प्यारो लागे।
1: नकली पेर रहा पर पेर रहा
0: पेर रहा
1: विशेष कारण अपने गांव रा मायने तो रखड़ी रो तो घणो महत्व है।
0: हाँ, रखड़ी रो तो कतरी प्यारी लागे पेरो तो जरे
1: लागे रखड़ी भले बोरलो।
0: हाँ,
1: कोई भी लगा दो भले टीको
0: टीको खूब प्यारो लागे।
1: हाँ, बढ़िया लागे। और पहले तो मने याद आवे का अपने दादी सा नानी सा का जमाना में मार दादी सा कई रोज रखड़ी बांधन रखता।
0: हाँ।
1: तो मुने कहती वे 24 घंटा जैसे दाई माँ माथो गुथवा आते।
0: हाँ।
1: देखो पहले भी तेरे को समय केड़ो हो, आज पार्लर वाली आवे तैयार।
0: हाँ, बटे दाई माँ आता मने याद आई रखड़ी हाथे माथो गुथता को। हाँ।
1: वे तो वहाँ के चोटी बनाता।
0: हाँ।
1: अरे तेल वेल सब
0: लगाता।
1: मैं तो देखियो मैं क्यों यार आपने तो दादी माँ नानी माँ का जमाना में तो पार्लर वाले पाछे पड़े
0: पाछे
1: पाछे रहता।
0: सही बात,
1: दाई माँ सब श्रृंगार कर देता,
0: सब श्रृंगार करता। अन्य गाँव में तो अजय थनवात को हमें दाई माँ ही सावे गहना वहना वे पहरावा वे ही सावे।
1: हाँ, आज भी यही है, आज भी जापो दापो वे ब्याह मंडो वे सब में दाई माँ नहीं बुलावे। तो याद आवे अठवाडिया तक 8 दिन तक वह रखड़ी बंधी रहती। पाछे दाई माँ ने खबर है आज रविवार बांधियो तो आवता रविवार पाचो मातो गोतवा।
0: हाँ, हफ्ता में एक वेला।
1: हाँ, हफ्ता में एक वेला। पाचे त्योहार वार आता तो त्योहार पे आता।
0: हाँ,
1: मोटा मोटा त्योहार आता तो क्या वार बड़ो त्योहार
0: त्योहार
1: तो त्योहार वे तो 2 दिन पहले रखड़ी बांधी वेती तो पाचो माथो धोता
0: माथो धो इन पासा बहुत। हाँ, होता माथो गुतवा आता।
1: हाँ, माथो गुतवा आता वे में रखड़ी बांधता वा रखड़ी कटी हाल जो वो 8 दिन तक टकती। तो दादी सा कहती दादी सा आपको मातो नहीं दुखे गई। अरे रखड़ी रखड़ी का ऊपर पतरी
0: पतरी
1: झेला
0: सब पहनता
1: झुमकिया मैं सब पेरे रहे। आज तो कटी शादी ब्याह में जानो हुए तो छोरिया पेरे तो मोड़ी आते ही तुरंत खोले
0: खोले ने वे पहला पहनता
1: पेरा रहता। मैं कहते अरे दादी सा आपने तो घणो ही शौक है मोटा मोटा झेला झुमका और ये रखड़ी आप क्या सूता भी
0: मारी बड़ी मम्मी काकी सान ने पेरे नहीं राखता। मैं तो नहीं पहरता पहला पहरता मातु गुतावता हाथे दने मातु गुतावता दोता जर वे थे को मोरे बटे हुआ रावता हुआ रावे वे आवता ने वे मातु तेल वेल लगावे न असल मातु गुते न रिब्बिन दिसे रिब्बिन ती मातु पसे वे चोटी बोझता नतरी मस्त लागती न हमें तो कोई पैरवारी इच्छा नहीं हमें तो की वे न तो के मातु दुखे।
1: दादी से मैं कहती भाई आप कसान सेन कर लो तो क्या थन पड़नावा जदी थारी बांध थन था पड़
0: था पड़ी। पर सही में गोमम तो अजय बेरो बोदे नहीं राखे आटो पार बोदे राखे
1: पर आजकल फिर भी कम हो गया
0: कम हो गया पहला तो पहला तो
1: अगली लुगाया है वे तो आज भी बांधे
0: आज भी बांधे
1: उनकी छोरिया छापरा ने कहते दो वे को नहीं बांधे
0: वे तो फेरा खाए जितने नीट बोदे है जर शादी में वो आवे परजोन करे पडला में हैंगी दागीनो आवे जर वे खाली फेराम पेरे फेरा की दान हावरे जैन उतारन मेले दिए पसे कोई शादी व्याह वे तो पेरे नितर कदी पेरवारी इच्छा ही क्या अतरा भारी भारी कौन पेरे
1: फंक्शन का अकॉर्डिंग फिर भी पेर लेवे।
0: हाँ।
1: पर वो ही फंक्शन खत्म यो नहीं।
0: हाँ।
1: खोलन रख दे
0: खोलन रख दे
1: जो विचार आवे के देखो पहला आठ ही ધન જટા તક માતો ની ધોતા વટા તક માતો ઘૂત્યો રહેતો ચોટી કરવા કી
0: જફાની
1: હસતી દાદી સા ને દાદી સા આપકે તો બઢિયા હૈ વહાં તક આપકે ના તો હાલ બનાના કતરો ટાઈમ બચ ગયો
0: કતરો ટાઈમ બચ ગયો પર માતો એડુ ટાઈટ ટાઈટ એક એક ચોટી ગૂતે કેડા મસ્ત હું તો બેઠી બેઠી પાલતી
1: એક બાલ કોની નીકળતો રકડી સોના કી હોતી પતરી સોના કી હોતી જેલા સોના કા હોતા ફેર કાળો ડોરો બાંધતા
0: કાળો ડોરો
1: માતા પે ઉતરો ઉતરો
0: ઓ અટે બે કાળા ડોરા અંતા અંતા ઇન બસ મે લાલ યુ વો પૂટે જાતો
1: રકડી કે લાલ લચ્છો હે તો
0: હા લાલ લચ્છો
1: હા ઉને પાછે ચોટી કે બનતી
0: હા ચોટી કે બનતી તો એકદમ ના તો રકડી અંતા ખસકે ના અંતા ખસકે એકદમ એડે રેડ
1: જેલા લાગ જાતા પતરી લાગ જાતી ખસકવા કો સવાલી કોની
0: ઉપર પછે ડોરી રે ઉપર થી જેલા રહેતા પ્રા હા કોનોરા જેલારી વાળ લૂંટ વહેતી વાયુરી લટકાવતા ને દાગીનું પૂરું અપડેટ પહેરે ને રાખતા આયુ ગુતું દાગીનું નિકાલતા નહીં તા
1: બિલકુલ ઓર માતા પે દેખ એક તો પતરી લગાતા એક મને યાદ આવે આસે કંગુરા કી નાન ડિઝાઇન નીકળે શકે સોના કે ડોરો પહેરતા
0: હા
1: તો ભી કહું હાલતી નહીં રખડી કાના ભી એ મોટા મોટા ઝુમકા હોતા ઓર હાથા મેં તો ચૂડી પાટલા
0: અરે પૂછો મત ગોમો મેં તો એ વન રહેતા અમે સિટી માં તો અતરું નહી ગોમો તો અમે પેલા તો હું જાતી જર દેખતી હું નેની થી હું કેતી યાર કતરા મસ્ત લાગે ત્યાર વે ની સ્ત્રી પર હું યુ વિચાર કરતી અને માથું ને દુખતું હોય કે રકડી તો પહેરો ને સીધું માથું દુખવા આવે
1: અરે પૂછી માત અને પેલી તો રકડી આજકાલ તો છોટી છોટી રકડી
0: પેલા મોડી પડી
1: આજ કી બાયા નહીં બાંધ શકે ઓર પેલા તો એ મોટી મોટી રકડી હતી
0: મોટી મોટી વહેતી
1: તોલે હવે તો વજન વહેતો તોડા કી રકડી હતી
0: પાછું પોણી લેવા જતા જર પાછું માતા માતે ઉપાડી
1: મેં સગલો કામ કરતા નહીં સાડી પહેરલો કે નયા કપડા પહેરલો તો કામ નહીં હોવે
0: વણાવતા એકદમ વે આવે ને અમે વરસાદ વરે જરી લોબી લોબી વે દ્રો નીરે કડક કડક ચારો વણે હુકવે પછી વણો ખેરે પછી વણોરા ઝાડુ બાંધે વનથી ઝાડુ કાઢતા
1: બારે તો ઝાડુ કાઢતા કાચા ઘર વેતા
0: નીપતા પોઈલો ને ગોબર ને માટી તે નાડી માતે માટી ઉપાડી ને લઈને આવે ને હવાલા ગાર ભેલી કરતા ને પછી નીપતા
1: નીપતા કોર કુચ્યા કાઢતા પાછા માતા પે બેવડા લે લેન પાણી ભરવા જાતા ને ચૂલા પે રોટિયા બનાતા
0: ચૂલા પે રોટિયા ને ગાર મૂંગ હવાલા 4 વજે ગાર નીપતા ને 7 વજે તો કોમ કમ્પ્લીટ ગાર નીપવારું તો ક્યુકે પછી બીજું કામ વહેતું
1: અરે દુસરો કામ પાછો વો સુખી
0: હા
1: કામ કતરો હતો
0: કતરો ગાયો દ્રાવ સબ રાખતા
1: અને પહેલા કટે સા લિક્વિડ હાક સાબુન હી જાગો
0: હા
1: બાની ઉઠામડા માસ્તા
0: માટી થી એકદમ કોઈ અબાર તો હું અબાર બસ મેં ઘરે ગઈ જર માટી નકાઈ વણતીસ ધોવારી જરૂર થી નહી વણતીસ હુકું કરે ને વણતીસ એકદમ સાફ ચીકની એકદમ ઓપે દેખો તો એ કહો હું યુ કહેતી માં બડી મમ્મી એ ધોવીને મેલતી મેં બડી મમ્મી યુ કા કરો તો કે થોરે હરકા ગો સીટીએમ જાય ને ધોવો હાબુ વાબુ મેં તો મારે યુ ધોવો એકદમ માટી થી એકદમ ચીકની ચટ
1: વટીને તો માટી કેવો વટીને માં ચૂલા કી બાની કેવા
0: હા
1: રાખ
0: હા બાની થી
1: કોરા કરી દેતા ઠામડા
0: હા કોરા
1: કોરા કરી દેતા લાગતા નહીં કે એ ઠામડા મેં આપા ખાધો
0: ખાધો સહી વાત હા વોની થી ધોવે
1: હા
0: ઓની માટી એડી મસ્ત ને બર્તનો માંથી ખુશબુ આવે
1: ખુશબુ આવે ચમકે
0: ચમકે
1: ભાઈ પાણી અત્રો માતા પે લેન આનો પડતો ટોટલ પાણી લાણો પડતો
0: ટોટલ પાણી
1: લાવા કો ધોવા કો ઠામડા ઠીકરા સબ કોઈ લાણો પડતો પીવા કો કતરો લાવો આપ
0: સહી વાત હે
1: તો બાની ઉપર ઠામડા એડા ચોખ્ખા નીકળતા કે આપ મન બાની કી કોઈ કમી નહી
0: ખૂબ
1: છાણા
0: ખૂબ છાણા ને રોટીઓ સબ્જી વણ માતે જ વણતી
1: ચૂલા પે વેતી જો ખૂબ બાની નીકળતી ઓર આરામ અમે માજો ઓર જત્રી આપ જાદા લો ઓતરા ઠામડા ચોખા
0: ચોખા ને એકદમ કાલો કાલમણ વેતી વા એકદમ સાફ વે જાતી
1: સાફ વે જાતી
0: દો દેખો
1: તો આજ ભી યાદ આવે કે ઠામડા જાણે કે આપા વાત કરી રહ્યા ને તો મારા હમે વે ઠામડા ચમક
0: ચમક રહ્યા એને અમે તો વર્તન કમ વેન પહેલા કતરું વર્તન વેતો दूध गरम करो, दही जमावो, छा फेरो, वन्ना बर्तन अलग ने बर्तन ही खूब वहता पहला।
1: अरे बर्तन नहीं, मैं भी झावणिया में दूध गरम करता
0: दूध
1: झावणिया में दही जमाता,
0: दही जमाता
1: और झावणिया में दाल बनाता, कढ़ी बनाता।
0: हाँ
1: साग भाजी भले कढ़ाई में बनाता, दाल और कढ़ी कभी भी कढ़ाई में नहीं बनाता,
0: नहीं बनाता
1: कने नहीं। जावने का बढ़िया लागे और स्वादिष्ट लागे,
0: स्वादिष्ट अजय। तो गोमो में तो उस लिए तामणी लावे मट्टी री, वनमे साग सब्जी सब वनमे बनावे।
1: हाँ और देखो इन्हें धोवा की स्टाइल भी मैंने बढ़िया लागे, गरम पानी करन डाल दो इमें।
0: आओ परेशान वे वो।
1: देख भाई जतन जतरा नखरा वध्या, खर्चा
0: खर्चा वध्या।
1: पहले अतरा नखरा है ही नहीं, खर्चा भी नहीं है,
0: नहीं था
1: मस्ती रहता है, आपस में प्रेम रहता है,
0: प्रेम
1: एक दूसरा के काम आता और पगई मदद कर रहा है, एक दूसरा के परा जाता,
0: परा जाता।
1: पापड़ पापड़ी कई भी बना रहे तो एक ने बुलाता चार
0: दौड़े आता।
1: आज तो चार ने बुलाओ तो
0: एक ही नहीं, एक ही ठिकाना नहीं। सही बात कह रही है, मैं क्या समय ही नहीं है, घरे बेन हुए रही पर क्या टाइम नहीं है।
1: हाँ टीवी देखी सुई जाई पर टाइम को नहीं,
0: टाइम को नहीं।
1: तो चल भाई जतन बात को तो कोई अंत होवे को नहीं।
0: सही बात
1: है, आप ये गीत सुना पचे अणी विषय पे पाचे बात करा। तो आप सुन रहे रेडियो मधुबन
0: 107.8 FM,
1: सुनता रहो
0: मुस्कुराता रहो।

0: તો દેખ ભાઈ, પહેલે તો ઘારી વાતા કાર્યક્રમમાં આપના સગલા શ્રોતા બંધુરો સ્વાગત કરા હા. આપ સુંડ્યા હો રેડિયો મધુબન
1: 107.8 FM.
0: સુનતા રહો,
1: મુસ્કુરાતા રહો.
0: તો દેખો, આપા પેલી રખડી કો વર્ણન કીધો કે ભાઈ રખડી ભી દેખો 24 ઘંટા બાંધ્યા રહેતે હે, અઠવાડિયા માં તો ધોતા અને પાછે દન વેતો દાઈમાં આ જાતે નાવણ માં હા, પાછો માતો ગોત અને ચૂડા ભી કઈ પહેરે રહેતા ભાઈ. ચૂડા મેં તરહ તરહ કી ચૂડિયા હોતી, નોગરિયા અલગ,
1: હા નોકરી અલગ ભી હે, સુડિયો અલગ વે, ઉપર સુડો અલગ ભી હે,
0: હા અરે ચૂડો અલગ, અણત અલગ, ગુજબંધ અલગ, બાજુબંધ અલગ,
1: બાજુબંધ અલગ,
0: એક હાથ મેં કતરો પહેરાવ,
1: હા અને કામ સારો કરે,
0: કામ સારો કરે. તો ચૂડા કો ભી આપણા મેને ઘણો
1: મહત્વ,
0: ઠંઠાય આપણે ચૂડો કદી પહેરાવે છોરિયા ને
1: શાદી વેજરે,
0: શાદી વેજરથી કોણ પહેરાવે,
1: સુવાર નાવણ,
0: નાવણ તો પહેરાવે પણ ચૂડો કી તરફ કો હવે,
1: હું તો લડકા વાલા લેન આવે,
0: ચૂડો મામા ચૂડો હોવે, મામા માયરો લેન આવે તો ભાણેજી કે ચૂડો લેન આવે, હા તો પછી વો ચૂડો મામા ચૂડો પહેરાવે, આની વાસ્તે મામા ચૂડો છોરિયા પસંદ કરે,
1: મામા ઝૂલ ભણેન કે મામા ઝૂલ,
0: હા મતલબ ઝૂલ બોલા. આપણે રાજસ્થાન માં દેખો એક દુસરા ગાંવ જાવા ભાષા ચેન્જ હોણી હે, તો યો ચૂડો 1.5 મહિના તક પહેર્યા રાખણો, જે કે શાદી હો જાવે નહી નવેલી દુલન વે, એને 1.5 મહિના તક ઓ ચૂડો પહેરો
1: રાખણો પડે.
0: પહેલી તો ભાઈ પ્યોર હાથી દાંત કલાતા, ધીરે નંગ વાળા પ્લાસ્ટિક કા લાવા લાગ્યા, તો અબાણું ભી હવે ક્યુકે હાથી દાંત કા તો ઘણા
1: મહેંગા આવે,
0: ઓર મહેંગા ભી આવે વિકા બાવજૂદ ભી અત્રુ ભી કે શોબાજી કોની હોય,
1: સહી વાત કહેલી હે.
0: પ્લાસ્ટિક કા લાવે સફેદ અને લાલ કલર કા ચૂડા, યહાં પે મસ્ત સ્ટોન ચમકતા હવે,
1: હા
0: હાથ મેં લુક
1: અચ્છો મારે, લડકીઓ પસંદ કરે,
0: પસંદ કરે, તો યે 1.5 મહિના તક પહેરનો પડે. વાસ્તે ચૂડો જ્યાદાતર છોરિયા ખુદી કે દે મામોસા માં ખરીદ લેવા ને આપકે ભેજ દેવા, આપ મામેરામ બતાવ દીજો, તો માયરામ પછી ભી બતા દેવે, માપ કી ભી ઠાની પડે ને,
1: નહી પડે,
0: એક આપણો માપ કો તો આપણા પેરન દેખન લાવા, તો ચૂડા કો અત્રો મહત્વ,
1: ચૂડો તો હે છે, ચૂડો તો આપે રાજપૂતી પોશાક માતે પહેરો તો કતરો અચ્છું લાગે, હર કોઈ પોશાક માતે પહેરો કતરો શોભા વધે,
0: બઢિયા લાગે.
1: તો
0: સાસરે તો આવે, સાસરે તો પડલો આવે, પડલા મેં ઘેણા ઘાટા,
1: ઘેણા ઘાટા આવે,
0: આવે સોના કા,
1: હા
0: વે સોના કા આવે ચૂડી પાટલા, તો વાહ વાત અલગ હે, પર ય મામા કટુ આવે માયરા મેં, યા વિદ્યા કે અલગ હોય, પછી ભાઈ યુ સબને કપડા દે દેવે, પણ મામા ચૂડા મેં મામા હાથ લગાય, દાઈમા ફેરાય, ક્યુકે દાઈમા ને હર વિધિ મેં આગે
1: રાખે,
0: ફેરાય વહી જાય, હર ચીજ કા નેક લઈ દાઈમા,
1: હા તો વો તો લઈ, વણોરા નેક ચાલુ ભી હે, ઉપરે ઘર માં આવતા વણોરા નેક ચાલુ ભી હે,
0: કરતા તો આગે કતરો પરો
1: જાય, વણોર વગર શાદી અધૂરી લાગે,
0: અધૂરી લાગે, તો પહેરાય વે પર મામા હાથ લગાય,
1: હા મામા હાથ લગાય, કપડા ઈ વેસ પહેરાવી, વિવાહ શાદી વે કપડા બીજા સબ તૈયાર,
0: દુલ્હો આર્યો હે જાન છડરી હે, ઠીક હે, અને તોરણ પે આર્યો હે દુલ્હો, તો દુલ્હન ને પેલું હાપડા માં કલી ભેજ
1: દે, સ્નાન કર લો,
0: સ્નાન કરા ને પછી કપડા મામા કઈ પહેરે, મામા કાટા કઈ ફેરા લગાવે ને, મામા ચુંદડ હોવે, પાનેતર વેવે જેને પનેત કેવા, તો પનેત કે સાડી ઓર ચુંદડ ઉપરે મામા કાટા કી હોવે, પછી વે ચૂડો ભી પરને જતી પહેરાવે.
1: મેં ગામ માં યુ બાલીઓ રાજપૂતો રે સાદી વેજર ચૂડો પૂરો પડજો ના આવે, વણ મેં વરી વગેરે સબ આવે, પછી વરી ને ઓ ચૂડો વધાવે ને માય લઈને જાય, પછી જર દુલન ઝીલે કરીને આવે, પછી હુવાર વણે વરી ઘેના ચૂડો પહેરાવે,
0: હા પછી દેખો થોડે પરંપરા મેં ફરક સમજી,
1: પછી વો ચવરી મેં ચૂડો, અમે પેલા તો હાથરી જો ચૂડી પહેરો વટે ચૂડો વે, તો અમે વટે તો સેટ લાવે જો ઢાલ ઉતાર, જો રાજપૂતો અમે પહેરે ઢાલ ઉતાર ચૂડો, રંગબિરંગી ચૂડીઓ વે ને ઉપર પૂરો ચૂડો વે, ને અગર ચૂડો નહીં લાવે તો પછી હોનારી ચૂડી લાવે, કોઈ કોઈ સમાજ મેં ઈ લઈને આવે, વે અમે ભાલિયા હે અમે વણોર સબરે અલગ અલગ રીતિ રિવાજ વે, સબ અલગ અલગ રીતિ જો મેં હર વટે ભાલ્યું તું, પણ અરે હાથ મેં જો ચૂડીઓ વે ને અગર સુડો ની લાવે તો પછી હોનારી સુડી લાવે,
0: હા વો તો હે, પર તો દેખો પરંપરા થોડી થોડી થોડી થોડી સબકી ચેન્જ હોતી રહે, પર
1: ચૂડારો તો
0: સબકો રીતિ રિવાજ આછો લાગે,
1: આછો લાગે, ચૂડારી તો મહત્વ હે છે, ચૂડો તો અચ્છો લાગે,
0: ચૂડો તો અચ્છો લાગે, નહી નવેલી દુલન કે તો સમો પેલી નજર
1: ચૂડા પડે, ચૂડા પર જ પડે,
0: મામા ચૂડો આવે તો ભી લાલ સફેદ આવે,
1: લાલ સફેદ મોટો આવે,
0: पहले क्योंकि पहले तो फिर भी चार चार चूड़िया पहन लेती, पर आज कल तो 15-15, 17-17।
1: अरे नी पहरे तो मन की प्रू के नवी नवी पन्ने चूड़ियो बे बे तीन तीन पहरे हाथ भरियो भरियो पसे वो मेहंदी लागोड़ा हाथ में चूड़ी कतरी प्यारी लागे
0: खूब बढ़िया लागे।
1: हाँ
0: तो चूड़ा पे भी गीत बने उड़ा।
1: हाँ चूड़ा पर भी तू कह वेड़ा गीत चालू भी है प्रा।
0: हर ज्वेलरी पे गीत बने उड़ा
1: है। हाँ।
0: कि नहीं पाछे नहीं रखे
1: कोई पाछी नहीं है नत के तू कौन री झूली के गले रो आड़ के हाथोरा चूड़ा के कोई भी कह लो हर बाजू बंद कमर बंद सब माते पायल माते
0: बिछिया
1: सब माते गानो जोड़ी उड़ो
0: ऊपर बनी उड़ा है और गीत भी अपन आवे पर अतरा गीत आप सुना को नहीं सका क्योंकि ये रेडियो है रेडियो को टाइम भी तो देखना पड़ा
1: है। सही बात कह रही है पर अच्छा लागे ऊपर राजस्थान रा लोग गीत भी प्यारा है उनोरी वेशभूषा ही खूब प्यारी लागे जो भी पोशाक पहन रहे उनमें सब प्यारी लागे।
0: सही बात है और ज्वेलरी में भी अलग अलग डिजाइन उतरी डिजाइन है पैर वेश तो ठा पड़ जावे कि राजपूत है।
1: हाँ।
0: या पछे ये कुम्हार है
1: सब अलग अलग
0: बण्या माजन है या पछे ये कुण है
1: सब पर प्यारी सब लागे। हाँ। कोई भी पोशाक पहने
0: सबको पैरवेश बढ़िया है
1: सबको पहरवेश बढ़िया है मने तो खूब प्यारो लागे राजपूत जोड़े के मुँह घाघरा चोली पहरू घाघरा चोली जो पहरे वो के मुँह राजपूत ही पहरू सबने ओपरो ओपरो अलग अलग तैयार वेणु लुक अच्छू लागे।
0: आज कल तो मने यह बात अच्छी लागे कि सबको सब अपनावा लाग गया।
1: हाँ।
0: राजपूती पोशाक हर समाज में
1: हर समाज में पहरवा लाग गया
0: और विशेष कारण शादी ब्याह का फंक्शन में तो पेरी
1: पेरी पेरी
0: एक विधि तो एडी रहा की जमे सगला सलाह कर दे आपने यो पहनना।
1: हाँ पर वन लुक इस कतरो प्यारो लागे पेरे जे।
0: लागे। हाँ। और साड़ी लहंगा भी हर समाज
1: हर समाज में पहरवा लागा घाघरा चोली वही हर समाज में पहरवा लागा
0: तो अच्छो लागे जैसा चुंदड़ी है लेरियो है हर समाज में पेरा ला
1: समाज
0: चलो एक फंक्शन में यो पेर ला दूसरा फंक्शन में यो
1: वे हैंग थीम बनावे।
0: हाँ।
1: कि आज ओ राखे यो आज ओ राखे यो आज यू रा पेरे यो तो खूब अच्छू लागे कि सब हैंगो ने अपनावा लागा है
0: बिल्कुल। कहे के रंगीलो राजस्थान तो रंगीलो
1: रंगीलो रंगीलो है राजस्थान तो सही बात
0: तो
1: है
0: सगला पहने तो अच्छा लागे
1: अच्छा लागे सही बात कह रही है।
0: गावरा मायने भी देखो धीरे धीरे धीरे धीरे थोड़ी जागृति आ रही है। पहले तो कोई मैचिंग नहीं वे तो साड़ी कटे जा रही घाघरो आजकल है सब एक जैसा गांव में भी चाल के
1: चाल रहे अरे गांव
0: शादी ब्याह में थीम एक राखी सब
1: गांव में तो वरे स्टैंडर्ड वेवर डुगा है और फिर तो देखो जर मोर विचार करो गांव में ही बालो परिवर्तन आवे रही है।
0: हाँ।
1: लोग समझदार क्योंकि वे लोग सिटी में जाए कमावे रही है।
0: हाँ।
1: काम धंधा करे रही है पसे शादी ब्याह करवा तो सब घरे ही सावे
0: खुद का गाँव में।
1: हाँ तो वे वटाल लो देखे पाके इनके भाई ओ आ नवी जनरेशन में यू यू करे तो वे सब फंक्शन सब रीति रिवाज वही करे
0: वही करे
1: तो अच्छो है के परिवर्तन तो आवे रही है
0: परिवर्तन तो आ रही और आनो ही चाहिए समय का साथ में परिवर्तन होना ही चाहिए
1: होना ही चाहिए कि नवी पीढ़ी है हमें
0: बिल्कुल। तो आ भाई जतन बात तो खूब की दे और कतरी ज्वेलरी अपनी बाकी रह गई है
1: जे तो खूब रह गई है
0: का आपा नाम लेदा।
1: हाँ। बार तो बे ज्वेलरी री बात की दी है ये ज्वेलरी खूब है
0: पर एड़ा एड़ा रिवाज है अपना गाँव
1: रामायण
0: है सबका सामने व्यक्त किया। हाँ। अब समय हो गयो है चालवा को तो आज भाई राम राम।
1: हाँ चलो राम राम।